વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, જ્યેષ્ઠ માસ, દિનાંક 17, શક્ષમત 1948, એટલે કે તારીખ 7 જૂન 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જયંતિ ચાવડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: યું હે ફિસલ ગયે.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

જનગણના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્કફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ

0: વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે, જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્યશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણ સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો કેસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાનો પર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમેં 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. ઇસકે સિવા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કા ભી આયોજન 15 જૂન કો કિયા ગયા હૈ.
0: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 4.72 કરોડના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાયફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16.83 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીએ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરુણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2,80,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
1: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલા અગાઉ 2,000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1,500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
0: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
2: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3,500 થી વધુ 3,100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે. એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે, પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
0: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
3: પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે.
0: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
4: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.
0: हवामान विभाग ना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसी के. અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના 3જા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. અર્જેન્ટિનાની નાબિલા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે 2જા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપુર 3જા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં 1 આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, ઋતુમંડળ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, GST અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતીપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: Collaborate closely to maintain security.
2: सुरक्षा बनाए रखने के लिए मिलकर काम करना होगा. दोनों देश आवश्यकता के समय हमेशा एक दूसरे के साथ खड़े रहे हैं. पश्चिम एशिया और मध्य पूर्व में जारी संकट के बावजूद हमने नेपाल को ईंधन की सप्लाई बिना किसी रुकावट के जारी रखी है. दोनों पक्षों की ओर से इस रिश्ते को जो महत्व दिया जाता है वह हाल ही में सामने आया है.
1: फुल पोटेंशियल.
0: डॉक्टर जयशंकर ने नेपाल में वर्तमान UR सरकार ने सफलता की शुभेच्छा पाठी थी. શ્રી ખનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NTA સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી NEET UG 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક, એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમા

0: પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરૂષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્યચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
1: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले के शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई. दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई. संतफिदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने 3री गोल दाकर जीत पर मुहर लगा दी. आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय.
0: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસકરે લખ્યું કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર GS મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. NTA નીટ UG 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ અખિયો કે જરોખોસેનો આ ગીત. સ્વર આપ્યું છે હેમલતાએ અને સંગીતકાર અને ગીતકાર છે રવિન્દ્ર જૈન.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે
2: જાણકાર બનો.

અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથે નો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ એક હી ફિલ્મ સે, અને આજની ફિલ્મ છે દાવતે ઇશ્ક. તો આવો સાંભળીએ આ ગીત. સ્વર છે શલમલી ખોલગડેનો, સંગીત છે સાજિદ વાજિદનું, અને ગીતકાર છે કૌશર મુનીર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે,
3: સો ઇઝી.
4: ફસાણો,
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
1: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ એક હી ફિલ્મ સે, ને આજની ફિલ્મ છે દાવતે ઇશ્ક. અવ સાંભળીએ એનું એક ગીત. સ્વર છે સોનુ નિગમનો, સંગીત સાજિદ વાજિદનું અને ગીતકાર છે કૌશર મુનીર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ એક હી ફિલ્મ છે, ને આજની ફિલ્મ છે દાવતે ઇશ્ક. આવો સાંભળે ગીત. સ્વર છે સબાબ સાબરીનો, સંગીત છે સાજિદ વાજિદનું અને ગીતકાર છે કૌશર મુનીર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ એક હી ફિલ્મ છે, ને આજની ફિલ્મ છે દાવત એ ઇશ્ક. આવો સાંભળીએ ગીત. સ્વર આપ્યો છે જાવેદ અલીએ, સંગીત છે સાજિદ વાજિદનું અને ગીતકાર છે કૌશર મુનીર.

0: તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: 93.9 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર

નમસ્તે શ્રોતા મિત્રો, છેલ્લા કેટલાક એપિસોડમાં આપણે વડોદરાની જુદી જુદી પોળો અને કેટલીક ઇમારતોની વાતો કરી, પરંતુ મિત્રો આજે આપણે આ શહેરના એક મંદિરની વાત કરવાના છે. વડોદરા આમ તો બગીચાઓની નગરી તરીકે પણ જાણીતું છે. તમે કદાચ ન જાણતા હોય તો કહી દઉં કે વડોદરામાં નાના મોટા 71 જેટલા જાહેર બગીચાઓ છે અને આ સંખ્યા હજુ દિન પ્રતિદિન વધતી જ જાય છે. વડોદરાના આ 71 બગીચાઓ પૈકીનો એક નાનો પણ સુંદર મજાનો બગીચો એટલે વડોદરાવાસીઓ જેને સૂર્યનારાયણ બાગ કહે છે તે. આ બાગમાં આવેલું છે વડોદરાનું એકમાત્ર

સૂર્ય મંદિર. વડી ટપાલ કચેરીએ જતા ઘણા બધા લોકોએ આ મંદિર અને તેની બહાર હાથીની પ્રતિમા જરૂર જોઈ હશે. રાજપૂત, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજોની સત્તામાં પસાર થયેલા વડોદરામાં સૂર્ય મંદિરની સ્થાપના એ આમ તો આશ્ચર્ય પમાડે તેવી વાત છે. અને તેમાંય વળી કોઈ સૂર્ય મંદિરની આગળ હાથીની પ્રતિમા હોય તેવું તો કદાચ વડોદરામાં જ બન્યું છે. સામાન્ય રીતે શિવ મંદિર પાસે નંદી હોય, વિષ્ણુ મંદિર પાસે કાચબો હોય કે પછી માં અંબાના મંદિર પાસે વાઘસિંહની પ્રતિમા હોય એ સામાન્ય બાબત છે. પણ મિત્રો, આ મંદિર અને તેની સામેના હાથીની પ્રતિમાની વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. વાત જાણે એમ છે કે જેના નામ પરથી રાવપુરા વિસ્તાર જાણીતો બન્યો એ રાવજી આપાજી ઈસવીસન 1793 થી 1802 સુધી વડોદરાના દિવાન પદે હતા. એટલે કે તેઓ આ સમયગાળા દરમિયાન વડોદરાના દિવાન હતા. અને કહેવાય છે કે આ રાવજી આપાજીએ પોતાની એક ઉપપત્ની માટે આ મંદિર બંધાવ્યું હતું. લગભગ 200 વર્ષ પહેલા બનેલા આ મંદિરનો સમયગાળો એ હતો કે જ્યારે તે વિસ્તાર સદાશિવ પેઠ મટીને રાવપુરા તરીકે નવી ઓળખાણ પામ્યો હતો. અને અત્યારના સૂર્યનારાયણ મંદિરની સામેનો જે વિસ્તાર છે તે વિસ્તાર ક્યારેક રાવજી આપાજીના વાડા તરીકે ઓળખાતો. તો મિત્રો, આપણી વાર્તાના મૂળ નાયક એવા રાવજી આપાજી એક વેળા કાશીની જાત્રાએ ગયા. હવે તે સમયે સત્તા અને યુવાનીના સંગમ જેવા રાવજી આપાજીનો વટ પણ કંઈક જુદો જ હતો. આ કાશીની જાત્રા દરમિયાન જ કાશીના જ ઘણા બધા ઘાટ પૈકીના એક એવા મણિકર્ણિકા નામના ઘાટ પર રાવજી આપાજીની મુલાકાત એક પંડિત પિતાની પુત્રી સાથે થઈ. અને બન્યું એવું કે આ મુલાકાત પછી પ્રેમમાં પલટાઈ અને એ પંડિત પુત્રી રાવજી આપાજીના અંતઃપુરમાં દાખલ પણ થઈ ગઈ. મિત્રો, એ સમયગાળો એવો હતો કે જ્યારે એકથી વધુ પત્નીઓ અને ઉપપત્નીઓ રાખવામાં માનવી ગર્વ અને ગૌરવ અનુભવતો. કદાચ તે સમયે ન તો આવી વાતની કોઈને નવાઈ લાગતી કે ન તો કાયદાનો કોઈ બાધ નડતો. અને આથી કાશીના પંડિતની પુત્રી હવે રાવજી આપાજીની ઉપપત્ની બની ચૂકી હતી અને રાવજી આપાજીના વાડામાં જ તેનું નિવાસસ્થાન પણ બન્યું. સમય વીતતો ચાલ્યો. દિવાન રાવજી આપાજી રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે તેમને ઘર સંસાર માટે ભાગ્યે જ સમય મળતો. અને આ બાજુ તેમની એ ઉપપત્ની એવી પંડિત પુત્રી પણ ધીમે ધીમે સંસારથી વિરક્ત થતી ચાલી. એક દિવસ એને રાવજી આપાજી પાસે એક સૂર્ય મંદિર બાંધી આપવા રજૂઆત પણ કરી. ગણપતિજીનું મંદિર, હનુમાનજીનું મંદિર, શિવજીનું મંદિર કે પછી માતાજીના મંદિરને બદલે સૂર્ય મંદિરની વાત સાંભળીને રાવજી આપાજીને આશ્ચર્ય તો જરૂર થયું, પરંતુ તે પંડિત પુત્રીએ ખુલાસો કરતા જણાવ્યું કે તમે તો રાજકાજના કામમાંથી મુક્ત થઈને મારે માટે સમય ફાળવી શકતા નથી અને આમ તમે મારી નજીક હોવા છતાં સતત દૂર રહો છો. અને આવું થાય છે ત્યારે મને મહાભારતની કુંતીની યાદ આવે છે. માતા કુંતીએ સૂર્યની ઝંખના કરી તો તેને સૂર્ય તો મળ્યો જ, અને છતાં તે દૂરનો દૂર. એ જ રીતે આપ પણ મારા સૂર્ય જ છો અને છતાંય દૂરના દૂર જ છો ને. અને આ જવાબ સાંભળી રાવજી આપાજીએ પોતાના વાડાના પ્રાંગણમાં જ એક સૂર્ય મંદિર બનાવવાની આજ્ઞા પોતાના માણસોને આપી દીધી. સમય વીતતો ચાલ્યો અને શિલ્પીઓએ પોતાના પ્રાણ પાથરીને બનાવેલું એ સૂર્ય મંદિર તૈયાર પણ થઈ ગયું. સૂર્ય દેવતાની પ્રતિમા પણ તૈયાર થઈ ગઈ. અને મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ પણ આવી પહોંચ્યો. રાવજી આપાજી અને તેમની પેલી પંડિત પુત્રી એવી ઉપપત્ની બંને વાડામાંથી આ મંદિર તરફ જવા માટે આગળ વધ્યા. પરંતુ આ શું, મંદિર જોતા જ તે પંડિત દીકરી બોલી ઉઠી કે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કદી ન થઈ શકે. રાવજી આપાજી સહિત સૌને આશ્ચર્ય થયું. ત્યારે તે પંડિત પુત્રીએ કહ્યું કે જો અહીં પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો આ નગરનો નાશ થશે. રાવજી આપાજીએ કારણ જાણવા માંગ્યું
ત્યારે ચકોર નારી

એ જણાવ્યું કે જુઓ, સૂર્યની ગતિ હંમેશા પૂર્વમાંથી પશ્ચિમમાં થાય છે અને આ મંદિરનું મુખ પૂર્વમાં છે, તેથી સૂર્ય દેવતાની પ્રતિમા પણ પૂર્વાભિમુખ રહેશે અને આ રીતે સૂર્યની પ્રતિમાનું પૂર્વાભિમુખ રહેવું એ શાસ્ત્રોમાં નિષેધ છે, માટે જ આ પ્રતિમા અહીં મૂકી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી શક્ય નથી, સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. પરંતુ પંડિત પુત્રીએ વધુમાં એમ પણ કહ્યું કે આખા દેશમાં જ્યાં જ્યાં સૂર્ય મંદિરો પૂર્વાભિમુખ છે ત્યાં ત્યાં નગરોનો નાશ થયો છે અને આમ આખી વાત અહીં અટકી પડી. પછી તો વડોદરાના અને ગુજરાતના જાણીતા શાસ્ત્રીઓને બોલાવવામાં આવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠાનો કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતીઓ પણ થઈ. આ શાસ્ત્રીઓએ પણ શાસ્ત્રોનું પ્રમાણ આપીને જણાવ્યું કે ઉત્તર ગુજરાત, કચ્છ અને કાશ્મીરમાં પણ જ્યાં જ્યાં પૂર્વાભિમુખ સૂર્ય મંદિરો બન્યા તે નગરો કાળક્રમે જરૂર નાશ પામ્યા છે. હવે આ બધા પંડિતોમાં એક વૃદ્ધ પંડિત પણ હતા અને તેમને પોતાની અનુભવ વાણી બોલતા જણાવ્યું કે પ્રતિમાના મુખ આગળ જો ઇન્દ્રનું વાહન ઐરાવત હાથી મૂકવામાં આવે તો દોષનું નિવારણ શક્ય બને એવું શાસ્ત્રમાં કથન છે. દિવાન રાવજી આપાજી આગળ આ વાત મૂકવામાં આવી. હવે દિવાન વિચારમાં પડ્યા કે હાથીની પ્રતિમા બને ક્યારે, મુકાય ક્યારે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય ક્યારે. પરંતુ મિત્રો, રાવજી આપાજીના દરબારમાં એક ચબરાક દરબારી પણ હતો અને તેને ઉપાય સૂચવતા એવું જણાવ્યું કે નજીકમાં જ અનુસ્તૂપ નામનો ખંડેર થઈ ગયેલો એક સ્તૂપ છે અને જેની એકમાત્ર નિશાની જેવી એક હાથીની પ્રતિમા હજુ પણ ત્યાં પડી રહી છે, જો તેનો ઉપયોગ થાય તો કદાચ વાત બને. અને તરત જ રાવજી આપાજીના હુકમો છૂટ્યા. અને મિત્રો, અત્યારે વડોદરાવાસીઓ જેને અનુસતીની ટેકરી કે પછી અણસ્તુની ટેકરી તરીકે ઓળખે છે ને, તે જગ્યાએથી હાથીની પ્રતિમાને વાજતે ગાજતે સૂર્ય મંદિર પાસે લાવવામાં આવી અને પછી તો શુભ દિવસ અને શુભ ચોઘડીએ સૂર્ય મંદિરમાં ભગવાન સૂર્યનારાયણની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા પણ સંપન્ન થઈ અને આ સાથે સાથે ઇન્દ્રના વાહન એવા ઐરાવત હાથીનું પણ પૂજન થયું. સમય જતા ત્યાં બગીચો બન્યો. સૂર્યનારાયણના મંદિરને કારણે જ સૂર્ય મંદિર તરીકે એ બાગ જાણીતો બન્યો. આજે એ વાતને 200 કરતા વધુ વર્ષો વીતી ગયા છે. દિવાન રાવજી આપાજી નથી, પણ તેમની યાદ અપાવતો રાવપુરા વિસ્તાર આજે ધબકતો છે. તેમની ઉપપત્ની એવી એક કાશીના પંડિતની પુત્રી કે જેનું નામ ઇતિહાસમાં ક્યાંય દ્રષ્ટિગોચર થતું નથી તે પણ નથી, પણ તેની જીતથી બનેલું સૂર્ય મંદિર હજુ આજે અડીખમ ઉભું છે અને શાસ્ત્રોના સંદર્ભ ટાંકીને ઉભો કરવામાં આવેલ એ ઐરાવત હાથી પણ આજે આ વડોદરા નગરની રક્ષા કરતો ઉભો છે. મિત્રો, અહીં એક વિશેષ વાત પણ કરી દઉં. એવું પણ માનવામાં આવે છે કે જે પંડિત પુત્રીના પ્રેમમાં પડીને રાવજી આપાજીએ તેને પોતાની ઉપપત્ની બનાવેલી તે સ્ત્રી ખરેખર તો મૂળ સૌરાષ્ટ્રના કોઈ કાઠી દરબારની પુત્રી હતી અને કાઠી દરબારો સૂર્યના ઉપાસક હોવાથી જ તે સ્ત્રીએ સૂર્ય મંદિર બંધાવવા જીદ કરી હતી અને એ જીદ રાવજી આપાજીએ પૂરી પણ કરી અને તેના ફળ સ્વરૂપ આપણને મળ્યું સૂર્ય મંદિર. ગમે તેમ હોય, પણ કાળ વહી ગયો, પણ તેમની સ્મૃતિઓને સંઘરીને એ સૂર્ય મંદિર આજે પોતાની ગરિમા જાળવીને ઊભું છે. તો મિત્રો, હવે જ્યારે પણ તમે સૂર્યનારાયણ બાગમાં જાઓ ને, ત્યારે તે મંદિર અને પ્રાંગણમાં ઉભેલા હાથીને જરૂર સ્પર્શ કરશો. શક્ય છે કે જો પથ્થરને વાચા ફૂટે ને, તો કદાચ અતીતના એવા અવારાની સફર કરવાની મળે કે જ્યાં જવા ઇતિહાસકારો પણ ક્યારેક અસમર્થ હોય છે.

0: વાતો આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરલ મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરલ મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરલ મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.

0: અમાવ્યું.
1: હા, મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી કાર્યક્રમ
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ નાટક ખુદદારી. લેખક શ્રી વ્રજેશ વાળંદ. ભાગ લેનાર કલાકારો સર્વશ્રી ઉર્વિશ સખીવાલા, સુભાષ પંચોલી અને અનિલ આદિ. પ્રસ્તુતકર્તા શ્રી અખિલેશ નાણાવટી. તો સાંભળીએ નાટક ખુદદારી.

0: ऐ जिंदगी, हजी केटला रंग बतावाना बाकी छे तारे। મને તાવવામાં હજી તે શી કસર બાકી રાખી છે?
1: જાફરી સાહેબ, જાફરી સાહેબ, અરે જાફરી સાહેબ, અરે સાહેબ, ધૂનમાં ને ધૂનમાં ક્યાં ચાલ્યા જાઓ છો? અરે અરે જરા એક નજર ઇધર ભી, હમ ભી પડે હે રાહો મેં.
0: જનાબ, આપની તારીફ.
1: અરે તારીફ બારીફ છોડો જનાબ, હું તો આપની શાયરીનો અદનો ચાહક છું. મારા સાહેબ, આ ખાકસારને અલ્તાફ કહેશો તો ચાલશે?
0: ભાઈ અલ્તાફ, તમને મળીને ખુશી થઈ, પણ હમણાં મને જવા દો, ખૂબ ઉતાવળમાં છું, મને મોડું થાય છે.
1: અરે જનાબ, આજે ક્યાં શહેરમાં કોઈ મુશાયરો છે કે મોડું થાય? અને જો કોઈ મુશાયરો હોત તો આપનો આ ખિદમતગાર આપના કલામ માણવા આપના કરતા એ ક્યાંય વહેલો પહોંચી ગયો હોત?
0: ભાઈ અલ્તાફ, આવો આમ જરા બાજુએ ઉભા રહીને વાત કરીએ.
1: હા હા
0: જો ભાઈ, મને રોકમાં, હું જરા મુસીબતમાં છું.
1: અરે આપ મુસીબતમાં હો અને આપનો આ ખાદિમ હાથ જોડીને બેસી રહે, લ્યાનત છે એની બે રૂકીને. કહીએ જનાબ, ક્યાં ઉલઝન હે? આપ ગડી ફેંસલો લાવી દો, બસ બદલામાં દિલો દિમાગ તરબતર થઈ જાય એવો શેર ફરમાવો.
0: ભાઈ હમણાં મને જવા દે, હું શાયરી કરવાના મૂડમાં નથી.
1: ના સાહેબ ના, શેર તો આપે ફરમાવો જ પડશે.
0: ભાઈ શેરો શાયરીથી માત્ર વાહવાહી મળે છે, એનાથી પેટનો ખાડો પૂરાતો નથી, સમજો?
1: પણ જાફરી સાહેબ,
0: મને જવા દે. જો અજ્જુ મિયાની લારી જતી રહેશે ને તો મારે ભૂખ્યા રહેવું પડશે. અરે રહેમદિલ ઇન્સાન, મને પેટ પૂરતું ખવડાવે છે, પૈસા આપું કે ના આપું, એ અનાચી શહેરની ઇજ્જત રાખે.

0: અરે જનાબ, આજે આપના ખાદિમને ખિદમતનો મોકો બક્ષો. બસ એક, માત્ર એક શેર.
1: તું નહીં જ માને એમને? તો ઠીક છે, સાંભળ.
0: હિશાંત,
1: ભર્યું હો પેટ તો સંસાર જગમગી ઉઠે.
0: વાહ.
1: ભર્યું હો પેટ તો સંસાર જગમગી ઉઠે.
0: વાહ વાહ વાહ. ભર્યું હો પેટ તો સંસાર જગમગી ઉઠે. વાહ.
1: સતાવે ભૂખ તો ઈમાન ડગમગી ઉઠે.
0: વાહ વાહ જનાબ, વાહ વાહ વાહ. ક્યાં ખૂબ કહી, ક્યાં ખૂબ કહી. ક્યાં દર્દ હૈ, ક્યાં ચોટ હૈ, ભાઈ માન ગયે.
1: શેર સાંભળ્યો ને, હવે જવા દે.
0: અરે મારા સાહેબ, હજુ આપણી આ પહેલી મુલાકાત નો જશ્ન મનાવવાનો તો બાકી જ છે. જાઓ છો ક્યાં?
1: જશ્ન? કયો જશ્ન?
0: જુઓ સાહેબ, સામે શહેરની મશહૂર હોટલ છે, ચાલો પગ ઉપાડો.
1: ભાઈ ભાઈ ભાઈ, એ તો ખૂબ મોંઘી હોટલ છે.
0: અરે જનાબ, સસ્તી કે મોંઘી, ચાલો તો ખરા.
1: વાહ વાહ, મજા આ ગયા. અલ્તાફ મિયા, શુક્રિયા, બહોત બહોત શુક્રિયા.
0: અરે જનાબ,
1: બરખુરદાર, અબ ક્યા ઇરાદા હૈ?
0: ઇરાદો તો નેક છે જનાબ, આપે મારી સાથે આવવાનું છે.
1: તમારી સાથે?
0: કોઈને આપનો ઇંતજાર છે?
1: મારો ઇંતજાર કોને?
0: આપ ચાલો તો સહી.
1: અરે અરે અલ્તાફ મિયા, મને અહીં ક્યાં લઈ આવ્યા? અરે આ નેમ પ્લેટ જુઓ, આ તો મશહૂર ફિલ્મી ગીતકાર અહેમદ અહેમદાબાદીનો બંગલો છે.
0: હા જનાબ, અહીં જ આપનો ઇંતજાર છે. આવો જનાબ, અંદર આવો.
2: આવો આવો જાફરી સાહેબ, આવો આવો. મારો આ ભત્રીજો અલ્તાફ આપનો ગજબનો આશિક છે. એની પાસેથી મેં આપના અનેક કલામ સાંભળ્યા છે, શું ઉર્દુ કે શું ગુજરાતી. કમાલ કમાલનું લખો છો આપ.
1: હોસલા અફઝાઈ કા શુક્રિયા, શુક્રિયા અહેમદાબાદી સાહેબ. આ અલ્તાફે આ નાચી શહેરની ગજબની ખાતિરદારી કરી.
2: તો હવે કામની વાત કરીશું?
1: હા ફરમાવો હજુર.
2: જાણવા મળ્યું છે કે આપની માલી હાલત ઠીક નથી જાફરી સાહેબ.
1: હા જનાબ, કંઈક એવું ખરું.
2: જુઓ, હાલમાં મારી પાસે 10 ફિલ્મોના ગીતો લખવાની ઓફર છે.
1: જી જનાબ.
2: મને પહોંચી વળવામાં તકલીફ પડે એમ મને લાગે છે. જો આપ મદદ કરો.
1: અરે અરે અરે અરે અરે, આ શું બોલ્યા જનાબ? હું જાન રેડીને સિચ્યુએશન પ્રમાણે આપ કહેશો એવા ગીત લખી આપીશ. બસ બસ જનાબ, બસ એક મોકો આપો. આપ મુઠ્ઠી વાળીને જે આપશો ને તે સર આંખો પર જનાબ.
2: અરે જનાબ, એ ભી કોઈ વાત હૈ? ફિકર ન કરો, તમને ભરપૂર પૈસા મળશે. તમારી આ કંગાલિયત શોધી નહીં જડે. 20,000 રૂપિયા તો હું તમને હમણાં જ એડવાન્સ પેટે આપું છું.
1: 20,000? બહોત બહોત બહોત બહોત શુક્રિયા જનાબ. આપનો અહેસાન માનવા આ મામૂલી શાયર પાસે અલ્ફાઝ નથી.
2: તમે જોજો તો ખરા, થોડા જ વખતમાં તમારી તકદીર આમ બદલાઈ જશે. આમ બસ એક મામૂલી ગુજારિશ છે.
1: અરે અરે અરે જનાબ, ગુજારિશની કોઈ ગુંજાઈશ જ નથી. આપ હુકમ ફરમાવો, હુકમ.
2: જુઓ જાફરી સાહેબ, વાત એમ છે ને કે તમારા કલામ પર તમારું નહીં, મારું નામ રહેશે. સમજી ગયા ને?
1: શું શું શું કહ્યું આપે? શું કહ્યું જનાબ? હું સમજો નહીં.
2: જો તમારા ગીતો છે ને એ મારા નામથી ઉપયોગમાં લેવાશે, તમારો ક્યાંય જિક્ર નહીં હોય
1: જનાબ.
2: અને આમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભૂતિયા શાયરોની કોઈ કમી નથી, એકને બોલાવો ને 10 દોડતા આવે. પણ આ તો અલ્તાફે

0: हमारी दर्दनाक हालत नो मने चिता आप्यो
1: एटले बस जनाब बस हवे आगळ एक शब्द नहीं जनाब आपनी दरिया दिली ने दाद आपू छू पण आपे आ नाचीज हस्ती ने समझवामा एने पारखवामा सहज उतावळ करी नाखी
0: એટલે એટલે તમે શું કહેવા માંગો છો મારી સમજમાં
1: અમદાવાદી સાહેબ આ બે ટાંગવાળા આવારા બાદલને સોના ચાંદીની જંજીરોમાં કોઈ જકડી નહીં શકે મારી શાયરી મારી માશુકા છે મારી મહેબૂબા છે મારી જિંદગી છે મારી બંદગી છે દુનિયાના બજારમાં એની છડે ચોક નિલામી હરગીઝ નહીં કરું
0: પાગલ મત બનો યુસુફ મિયા પાગલ મત બનો બહારે તુમારે દરવાજે પર દસ્તક દે રહી હૈ ઓર તુમ દરવાજા બંધ રખના ચાહતે હો
1: મારા સાહેબ આ પેટનો ખાડો પૂરવા સડકોના ખાડા પૂરવાની મજૂરી મને મંજૂર છે પણ માફ કરજો આપની પેશકશ મને મંજૂર નથી
2: જાફરી સાહેબ
1: ભાઈ અલ્તાફ તારો ઈરાદો નેક હતો તું મને આભાત કરવા માટે આ બધું કરતો હતો
2: જાફરી સાહેબ મને માફ કરો હું આપનો કસૂરવાર છું
1: અરે અરે એવું ના બોલ મારા અદના ચાહક અને હા આ લે
2: શું શું આપો છો
1: લે આ અત્યંત નાયાબ ઘડી
2: ઘડિયાળ
1: હા મને મારા એક વિદેશી ચાહકે ખૂબ પ્રેમથી આપી હતી જો એનો કેસ ગોલ્ડ પ્લેટેડ છે
2: હા
1: તે મારી બેપનાહ ખાતિરદારી કરી એનો મામૂલી મુઆવજો
2: ના જાફરી સાહેબ ના મારાથી એ ના લેવાય
1: લઈ લે લઈ લે લઈ લે મારા દોસ્ત લઈ લે અને ક્યારેક મને યાદ કરી લેજે
2: જાફરી સાહેબ
1: અચ્છા ચાલ જતા જતા એક શેર ફરમાવો
2: ઈશાદ
1: ઝુકી નહીં જો હુકમીને શો દમામ છે ઝુકી નહીં જો હુકમીને શો દમામ છે એ મારી ખુદદારી તને સો સો સલામ છે
2: જાફરી સાહેબ
1: એ મારી ખુદદારી તને સો સો સલામ છે તને સો સો સલામ છે તને સો સો સલામ છે અરે અલ્તાફ મિયા અરે દાંત તો દો અરે અમદાવાદી સાહેબ દાંત તો આપો
0: અલ્તાફ અલ્તાફ ભાઈ સંભાળ એમને મને મને ડર લાગે છે

આપ સાંભળી રહ્યા હતા નાટક ખુદ્દારી. લેખક હતા શ્રી વ્રજેશ વાળંદ. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી ઉર્વિશ સખીવાલા, સુભાષ પંચોલી અને અનિલ આદિ. પ્રસ્તુતકર્તા શ્રી અખિલેશ નાણાવટી.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, આજે સવારે નાસ્તામાં શું ખાધું? ગરમા ગરમ જલેબી, ગાંઠિયા, થેપલા કે પછી સેન્ડવિચ? મેનું ગમે તે હોય, પણ શું એ ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે 100% સેફ છે? મિત્રો, આપણે આજે વાત કરવાના છે ફૂડની. હા, આજે 7 જૂન એટલે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. આ દિવસ આપણને યાદ અપાવવા માટે છે કે જે ખોરાક આપણી થાળી સુધી પહોંચે છે તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સુરક્ષિત પણ હોવો જોઈએ. કારણ કે કહેવાય છે ને કે સુધરશે ખોરાક તો જ રહેશે હેલ્થ. આવો સાંભળીએ ફિલ્મ અંદાજનું આ ગીત. સ્વર છે મોહમ્મદ રફીનો, સંગીત શંકર જયકિશનનું અને ગીતકાર હસરત જયપુરી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મિત્રો,

આજે છે 7 જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત અને પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃત કરવાનો અને દૂષિત ખોરાકથી થતી બીમારીઓથી બચાવવાનો છે. મિત્રો, આ વર્ષની ઓફિશિયલ થીમ છે ફ્રોમ બર્ડન ટુ સોલ્યુશન, સેફ ફૂડ એવરીવેર. આ થીમ એ વાત પર ભાર મૂકે છે કે દૂષિત ખોરાકથી થતી બીમારીઓના આંકડાને સમજીને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એવા ઉકેલો સાંધવામાં આવે જેથી દરેક વ્યક્તિ સુધી સુરક્ષિત અન્ન પહોંચી શકે. આવો સાંભળીએ ફિલ્મ ક્રાંતિનું આ ગીત. સ્વર છે લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને નીતિન મુકેશનું. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર સંતોષ આનંદ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મિત્રો, આજે છે 7 જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેના મુખ્ય ઉદ્દેશ્યો છે લોકોમાં જાગૃતિ વધારવી, દૂષિત પાણી અને ખોરાકથી થતા જોખમો વિશે લોકોને માહિતગાર કરવા, બીમારીઓથી બચવા. દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો ફૂડ પોઈઝનિંગ અને અન્ય બીમારીઓના ભોગ બને છે, તેને અટકાવવી, જવાબદારી નક્કી કરવી, ખેતરથી લઈને થાળી સુધી ખોરાકની સુરક્ષામાં ખેડૂત, વેપારી, સરકાર અને ગ્રાહક તમામની જવાબદારી નક્કી કરવી. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂન 2019 રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી મુખ્યત્વે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કરે છે. આવો ફિલ્મ વફાનું આ ગીત સાંભળીએ. સ્વર છે કિશોર કુમાર અને લતા મંગેશકરનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણન.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મિત્રો, આજે છે 7 જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. આપણે ઘણીવાર બહારનું ખાતી વખતે માત્ર સ્વાદ જોઈએ છીએ, હાઇજીન, સ્વચ્છતા નહીં. દૂષિત ખોરાક અને પાણીના કારણે દર વર્ષે લાખો લોકો બીમાર પડે છે. એટલે જ આ વર્ષની થીમ આપણને સમજાવે છે કે ખોરાકની સુરક્ષા એ કોઈ એક વ્યક્તિની નહીં પણ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. તો આજે જ એક નાનો સંકલ્પ લઈએ, બહાર ખાતી વખતે સ્વચ્છ જગ્યા જ પસંદ કરો. ઘરે રસોઈ બનાવતા પહેલાં હાથ બરાબર ધુઓ. શાકભાજી અને ફળોને વાપરતા પહેલાં સ્વચ્છ પાણીથી સાફ કરો. ખોરાકનો બગાડ અટકાવો. મિત્રો, સાંભળીએ ફિલ્મ નાયકનું આ ગીત. સ્વર છે શંકર મહાદેવન અને અલકા યાજ્ઞિકનું, સંગીત એ આર રહેમાનનું અને ગીતકાર આનંદ બક્ષી.

મિત્રો, આજે 7 જૂન વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેના દિવસે યાદ રાખો કે સુરક્ષિત ખોરાક એ આપણો હક છે અને આપણી ફરજ પણ. તો સ્વસ્થ ખાઓ, મસ્ત રહો. ખાદ્ય સુરક્ષા, બધાની સુરક્ષા. તો મિત્રો, આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: कहिए
1: सुनिए एक खुशखबरी।
0: कहिए ना।
1: आ गया है मौका सखियों को अपनी बात कहने का। सखियाँ फोन पर हमसे बताएं अपने दिल की बात और फरमाइश करें अपने पसंदीदा गानों की। सखियों के लिए सखियों द्वारा प्रस्तुत किया जाने वाला आप सबका पसंदीदा कार्यक्रम हेलो सहेली। इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच। हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर।
2: आ उनाड़ामा सुरक्षा सूचनाओं नू पालन करो अने लू थी बचो।
3: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: વિકસિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મતો મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: जी श्रोताओं, हमने आपसे पूछा था वाद्य यंत्रों के साथ इस गीत में ऐसी कौन सी क्रिया है जो ताल से ताल मिला रही है, और हमने एक और सवाल पूछा,
1: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ। ઘરેલું રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો। દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ। સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા। ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર। સમાચાર વિગતવાર। ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે। શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે। વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે। બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે। ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે। 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે। છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે। દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે। પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે। દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે। તેલુગુ દેશમ પાર્ટી TDPએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે। TDPના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી। પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને TDP સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે। સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી NCR પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા। આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે। સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ

0: ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है. साइकिलिंग से फ्यूल का बचत होता है. वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है. तो क्यों न हम साइकिलिंग करें. देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है. मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूं कि हमारी कई समस्या का समाधान होगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે. હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं. पश्चिम एशिया में तनाव और बढ़ गया है. ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी. ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए. इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृह मंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे. हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2 થી હરાવ્યો હતો. જયદીપે મુનખબતને 15-4 થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામોલા ઓજોને 8-0 થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચિને જણાવ્યું કે 2035 સુધીમાં

0: ભારતનો તેલ વપરાશ 40% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહ અધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને ઇયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: को हेमा मालिनी वाला गीत भी हम बस थोड़ी ही देर में सुनाएंगे, लेकिन उससे पहले हमने आपको सुनवाया है पड़ोसन फिल्म का ये गीत लता मंगेशकर, आशा भोसले और साथियों के स्वरों में. और इस गीत में ये हसीनाएं साइकिल की सवारी कर रही हैं और हमने आपसे पूछा कि साइकिल का उपयोग क्या आप करते हैं. और साथ ही हमें आप ये भी बताइए कि आपके प्यार के लम्हों में साइकिल किस तरह से आपका योगदान देती रही है.

0: राष्ट्रीय पुरस्कार विजेता मलयालम अभिनेता सलीम कुमार का कोच्चि में निधन। मौसम विभाग ने अगले 2 से 3 दिनों में देश भर में तेज वर्षा का पूर्वानुमान व्यक्त किया। और क्रिकेट में भारत ने अफगानिस्तान के साथ खेले जा रहे अपने एकमात्र टेस्ट मैच में अपनी पहली पारी 564 रन पर घोषित कर दी है। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: समाचारों के बाद आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार सोनल परमार वांचे छे। घरेलू रांधण गैसना भावमां फरीथी 29 रूपियानो वधारो करायो। 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે। છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે। દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે। પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલા પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેમણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે। દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે। મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિક્ષેપના સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં 60% વધુનો વધારો થયો છે, જ્યારે અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય દેશોમાંથી પણ પુરવઠો મેળવવામાં આવ્યો છે। સુરતમાં ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીના ગૂંગળામણના કારણે મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના ફસાયા હતા। ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે ગૂંગળામણથી 4 લોકો મોતને ભેટ્યા હતા। આ અંગે ફાયર ઓફિસર રણજીતસિંહે વધુ માહિતી આપી।
2: केमिकल क्या था वो अभी हमको भी कुछ आइडिया नहीं है, क्योंकि ये जो था वो जहरीला गैस होगा, ज्यादा स्ट्रॉन्ग वाला था गैस। तो अभी हम भी इंक्वायरी करेंगे आफ्टर ये इंसिडेंट के बाद। अभी तो पूरा माहौल अभी पूरा पुलिस वालों की तरफ से वो लगाया हुआ है, और ये गैस की जो मात्रा थी वो ज्यादा थी, और जब हम आए तब वो अनकॉन्शियस थे और वो पानी की जो ईटीबी की जो टंकी है उसके अंदर ही थे। फायर डिपार्टमेंट की टीम ने, हमारी टीम ने उसको बाहर निकाल के हॉस्पिटल के में भेज दिया।
1: ફિટનેસ, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભારતીય રમતગમત સત્તામંડળે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સન્ડે ઓન સાયકલનું આયોજન કર્યું, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જયપુર અને બીકાનેર ખાતે મુખ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં નાગરિકો, રમતવીરો, અધિકારીઓએ ભાગ લીધો. અમદાવાદના મેયર હિતેશ બારોટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1,000થી વધુ સાયકલ સવારો સાથે સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી વર્દી વગર સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં ફિટનેસના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું.
3: આજે સન્ડે ઓન સાયકલ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1 થી 14 આયોજન કરવામાં આવેલું છે. અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
1: મહીસાગર જિલ્લાના 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નલ સે જલ કૌભાંડમાં 3 આરોપી ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમે આરોપી મનહર પટેલને રામ પટેલના મુવાડાથી, પ્રદીપ શેઠને વીરપુરથી તેમજ નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારના અરસામાં અંતાપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી નોંધાઈ હતી. જો કે બનાવમાં કોઈ જાનહાનિ નહીં કે નુકસાન થયાના અહેવાલ નથી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 12 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની કુલ 15 યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55 થી વધુ યોજનાઓ અને સેવા

સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન અને સ્માર્ટફોન ટેકનિશિયન કમ એપ સેટ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: زنجیر زلف میں جکڑا ہوا ہوں میں، اب کہاں جاؤں گا بھلا، سوچتا ہوں شام و سحر اب یہیں گزریں گی.
1: بیٹا، داڑ ماں میٹھا نہیں جگیا ہے، کھانڈ پڑی جائے تو کیوں لاگے؟
2: ارے ممی، آنکھوں سواد بگڑی جائے، میں تو مکس تھوڑی کرائے.
1: بس ایو جو کچرا نو چھے، بھینو کچرو، سوکو کچرو، سینیٹری ویسٹ انے سپیشل کیئر کیارے مکس نہ کرائے. انے اٹلیج آ چار رنگ یاد راکھ جائے، لیلو ڈبو بھینا کچرا ماتے، وادڑی سوکا کچرا ماتے، لال سینیٹری ویسٹ ماتے، انے سپیشل کیئر ماتے کالو رنگ چھے. نے ایک دم سمپل
3: گجرات نا شہروں نے سوچ راکھوا، گھرے جا کچرا نو ورگیکرن کرو، چار کچرا پیٹی نو نیم اپناو انے کچرا نا کلیکشن نی گاڑی ماں کچرو آپو.
4: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.

0: રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં પૂજા પ્લસ રાવપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8-18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરૂષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાત્રિસભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર વાવથરા જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજી બીપીન આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન ડામોર જુના અને ડેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાઉ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ચારેયને બહાર કાઢ્યા હતા. આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી.
2: 3 લેબર હૈ ઓર એક કંપની કા સુપરવાઇઝર હૈ વો યહાં પે સફાઈ કરને કે લિયે યહાં પે ગયે. ઉસમે સબસે પહેલે એક લેબર ઉસકે અંદર ટેન્ક કે અંદર ગિર ગયા, જો બેભાન હો ગયા. તો બાકી ઉનકો દેખને કે લિયે ગયે, જો નિકાલને વાલે થે વો ભી ઉસમે બેભાન હો ગયે. ફિર સુપરવાઇઝર ને ફાયર કો કોલ કિયા, જબ તક ફાયર કી ટીમ પહોંચી તો તબ તક સુપરવાઇઝર ભી ઉસ ટેન્ક મે જાકે ગિર ચુકા થા. ટોટલ 4 લોગો કી મરને કી બાત ઇસમે સામને આઈ હૈ. પ્રિલિમિનરી યે પતા ચલા હૈ કિ જો સીસીટીવી ફૂટેજ દેખા હૈ ઉસમે કોઈ ભી સેફ્ટી ઇક્વિપમેન્ટ નહીં પહેના ગયા થા.
0: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી 2 દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબીની ભૂમિકા સૌથી નિર્ણાયક છે. જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતાં આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में. मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है लेकिन डीप प्रेशर ग्रेडियंट की वजह से हवाएं तेज चल रही है जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में.

રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ એક અને વર્ગ બે ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ એક, મુલકી સેવા વર્ગ એક અને બે, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે,

0: વિકાસની પ્રશંસા કરી.
1: परसों जो मोदी जी यहाँ पर आए थे हमारे देश के वडाप्रधान और उन्होंने जो यहाँ का एयरपोर्ट का उद्घाटन किया, बस डेपो का उद्घाटन किया, तो वो देख के लग रहा है कि यहाँ का टूरिज्म अभी पहले से बहुत ज्यादा बढ़ गया है. और यहाँ पे जो पीछे से तो यहाँ का भी मतलब विकास अच्छा है. जो राता नाइट शो वगैरह जो है यहाँ पे वो बहुत अच्छा है और हमने भी यहाँ पे खूब एंजॉय किया है. और जो मोदी सर ने जो बोला है कि यहाँ पे विद फैमिली आइए, बजट में रहेगा, जो एयरपोर्ट का उद्घाटन किया, वो सब जो उन्होंने बोला वो यहाँ पे आके मैंने देखा, वो सब कुछ मतलब है, सही है.
0: અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપના ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપુર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે. યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો. 75 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયેલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે. મૂળ બખરડાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઉડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે. 100 બંગાળી બાવળના રોપાણું, પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે. અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે 2-2 ખિતાબો જીત્યા છે. ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: કાર્યક્રમ વિશેષ જયમાલા કે અંતર્ગત આજ આપ સુન રહે હૈ બ્રિગેડિયર રજિન્દર સિંહ જામવાલ કી શૌર્ય ગાથા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: 93.9 મેગાહર્ટઝ પર આકાશવાણીનું આ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આર ડી બર્મનનું સંગીતબદ્ધ કરેલ જાવેદ અખ્તરનું આ ગીત કુમાર શાનુના સ્વરમાં. ફિલ્મ છે 1942 અ લવ સ્ટોરી.

0: अच्छा, एक अहवाल।
1: पश्चिम एशिया में हाल के संकट के दौरान ऊर्जा सुरक्षा सुनिश्चित करने के लिए उठाए गए कदमों का उल्लेख करते हुए सरकार ने कहा है कि भारत उन चुनिंदा देशों में शामिल रहा जिसने समुद्री यातायात में गंभीर बाधाओं के बावजूद होर्मुज जलडमरू मध्य के रास्ते ऊर्जा आपूर्ति को निर्बाध बनाए रखा। सरकार के अनुसार देश में पेट्रोलियम उत्पादों की कोई कमी नहीं हुई और एलपीजी की वितरण व्यवस्था भी सामान्य रूप से चलती रही। प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी।
0: ઉલ્લેખનીય છે કે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઇન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાનમથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમકુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમકુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને એસએએફએફ ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને એસએએફએફ ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1થી હરાવીને 6ઠી વખત આ સ્પર્ધા જીતી હતી. ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0 હરાવી

જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજનજૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદીગે કાસિમબેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. બીજી તરફ મોહિતકુમાર અને વિકીએ અલગ અલગ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યા છે. ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 130 રન બનાવ્યા. આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે. રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10:00 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: हर रोज शाम सुनिए सदाबहार हिंदी फिल्मी गीतों का कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है विकू वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: The minister added that he prayed to the deity for the well-being and prosperity of all. Indian wrestlers continued their impressive run at the Ulaanbaatar Open in Mongolia today, winning 2 gold and 2 bronze medals in the men's freestyle category. Deepak clinched the gold medal in the 61 kg category, defeating Kazakhstan Asil Akkan 6-0 in the final. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે મમતા જોશીને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.